0: रेडियो स्टेशन 90.8 FM टांट्या भील रोज हांजे 6-8 वागे आपड़ी समस्या अने आपड़ो समाधान आपू रोज करहूं वातें खेती ना बारा मा अने कमाई ना बारा मा एत्रे हमलता रेजो टांट्या भील नो रेडियो स्टेशन 90.8 FM
1: ભાવના આપણ હંગલા ભાઈઓનું ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટેન્ટાવેલ 90.8 FM

પૈસા ગામમાં ને શહેરનો પૈસા ગામમાં. મારા કિસાન ભાઈઓ, પ્રાકૃતિક ખેતીમાં બીજનું ટીકા લગાવવાને વાટે ને જાડા મોટા રાણનું ધાન વાટે જીવને કીડા લીએ હમરી દેશી ગાયનું ગોબર ને મૂતનું ઉપયોગ કરીને આપણી ધરતીમાં નાના મોટા જીવ લીએ બીજા મૃત જીવ મૃત જો સબનો ઉપયોગ કરી ખેતી કર. મારા સભી ભાઈઓ કાજે ધન્યવાદ.